0: એઠાનો જગભર સુપર એલ નિનો હો પ્રભાવ યો પછી ભેરાંત સા એઠાનો હ એલ નિનો હો પુરાયપણાન સમજબ હે વૈજ્ઞાનિકાં ખાતીર સુદ્ધા એક વર્ડ ઉમાણે જાવન સા ભૂમધ્ય રેષે લાગસરલ્યા પ્રશાંત મહાસાગરાતલ્યા પૃષ્ઠભાગાચો તાપમાન હો વાટ્ટા આણી હાચો પરિણામ પુરાય જગાચ્યા હવામાનાચેર દિસું યેતા એઠાનો અસોચ હો એલ નિનો એલ નિનો હો ખર ઉષ્ણતા એલહારા પાઉસ ઉણો જવાબ સંસારિક પાવણ્યાર દુકાળ વા હુવાર ચડ ખર જવાબ અશે કિતલેશેચ પરિણામ હે જગભર દાખોવપાચી તાક ધરતા 2026 વર્ષા જાવપી સંભાવ્ય સુપર એલ નિનો ઉષ્ણતા એલહારા હીટ વેવ્સ સામાન્ય પરસ ઉણો પાઉસ આણી શેતકી સંકષ્ટાંચો ધોકો નિર્માણ કરપાક શકતા.
1: યો ઇન્ડિયા.